દરેક અભિનેત્ર અભિનેતા આપલે ભીતર ખાસ. રાજકુમાર હંચો અભિનય મીના કુમારી હંચી સાંગાતા આણી અજરંવર અશે હે ફિલ્મ જાચી નિર્મણી કમાલ અમરોહી હંચી પાકીઝા. મોગાળકુપ્યાનો 1972 વર્સાચી યાદ આમી કાળલી, મીના કુમારી હંચા મરણાચી યાદ આમી કાળલી, જાલ્યા તાંચો જલ્મ કેન્ના જાલ્લો? તાંચો જલ્મ આયચા દિસાચો 1 ઓગસ્ટ હ્યા દિસાચો. તર ત્યાચ નિમતાન યાદ કાઢુયા મીના કુમારી હંચા સુંદર અશા ફિલ્માંચી આણી લાજવાબ અશા તાંચેર ચિત્રાયલ્યા ગીતાંચી. હ્યા ઉપરાંત એતા ગીતા દત્ત હંચો આવાજ.

માણસો બાણ યા પંગડાન ગાયલો હો આશિલો ઉડપાચો માણો આણી આતા જુજે સંતાન કોતાણી સંગાતી ગાયતાત દેખણી.